નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો મોરિશિયસના લહેરો પર આવી પહોંચી શરતના આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. શ્રોતા મિત્રો, આજના અડધા કલાકના ગુજરાતી ગીતોના આ સફરમાં રત્ન આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે. તો ચાલો મજા માણીએ ગઝલોની. અને આજના આ કાર્યક્રમમાં જગજીત સિંગ અને આપણા ઘણા એવા ગાયક કલાકાર છે જેમના સ્વરમાં મુકાયેલી થોડી ઘણી મસ્ત મજાની ગઝલ તમારા માટે લઈ આવ્યા છે. તો ચાલો કરીએ એક સરસ મજાની શરૂઆત. શ્રોતાઓ, આ જમાનામાં કોઈ પણ સંબંધનું આયુષ્ય તમે ઘસાવો ને ત્યાં સુધીનું જ હોય છે, પછી બધા ભૂલી જવાના છે. સાચી વાત કે નહીં? આજના આપણા કાર્યક્રમની શરૂઆત હસ્તાક્ષરના આ પ્રથમ ગીતની સાથે કરીશું, જગજીત સિંગના મધુર સ્વરમાં મુકાયેલું આપણું આ પ્રથમ ગીત.

શ્રોતા મિત્રો, લાગણી શોધાય નહીં, બોલાય નહીં, સંભળાય નહીં, લખાય નહીં, પૂછાય નહીં, બસ ફક્ત અનુભવાય અને અનુભવ કરી શકાય. આ સાથે ચાલો લઈએ આપણું આગલું ગીત. હસ્તાક્ષરનું આ ગીત છે કવિતા કૃષ્ણમૂર્તિ.

શ્રોતા મિત્રો, નાટકના એક કલાકારે ખૂબ જ સરસ વાત કરી છે કે તમારો રોલ પૂરો થાય એટલે સ્ટેજ છોડી દેવાનું. આપણે છોડતા જ નથી, એટલા માટે તો હંમેશા દુઃખી રહીએ છીએ. સાચી વાત કહી કે નહીં? પ્રેમની વાત અને પ્રેમના સાથે આલિંગન, ભાઈ આલિંગન હોય કે ચુંબન, ગીત સરસ મજાનું છે અને આ ગીત છે જગજીતસિંહના સ્વરમાં મુકાયેલું ફરી એકવાર સંજીવન આલ્બમનું. આ

પ્રેમાળ ગીતોના સફરમાં સંમોહનનું આ ગીત તમે હમણાં સાંભળ્યું અને પંકજ ઉદાસના સ્વરમાં મુકાયેલું આ ગીત હતું. શ્રોતાઓ, વજનનો અનુભવ ન થવા દે ને એ જ આપણા સ્વજન. આજના આપણા કાર્યક્રમમાં બસ તમે અમારા પ્રિયજન છો એ જ વાત તમારા સુધી પહોંચાડવી હતી. અને સંમોહનનું આજનું આ છેલ્લું ગીત ફરીવાર પંકજ ઉદાસના સ્વરમાં ગાયેલું. આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થઈ જશે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા કાર્યક્રમની સાથે. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ સૌ કોઈને.

બધું સેટ છે ને યાર. સિગરેટ મૂકી, દારૂ મૂક્યો, આળસ મૂકી, થયા દુખી, નામ કર્યું, કામ કર્યું, કાજ કર્યું, બસ ખાધું પીધું ને રાજ કર્યું.